0: 아르바이트 플레이보이 지스 사다범지
1: 파티스 걸프렌드
2: To be honest, 여러분 तपाईं मेरो पहिलो लभ नहुन सके पनि अन्तिम एन्ड फाइनल लभ तपाईं नै हो.